કોહલી અહીં ગોવિંદ કોહલી બધે તો કોમલેશ તાં સાં ગજી બધે પ્યો કેરોડે ગુરબ વાલેકુમ અસલામ સદાઈ સુખ્યા હોજો થેન્ક યુ વેરી મચ ઐ ભલી કાર થર ખાં અસાંખે કાઠડી ખાં મલક મોહમ્મદ બલોચ શફી મોહમ્મદ બલોચ લખ્યો અસલામ અલૈકુમ અવાં જી પૂરી ટીમ કે સલામ વાલેકુમ અસલામ સજી ટીમ જે તરફા ઐ તમામ ઘણી મોહબ્બત તાં જો થેન્ક યુ ખુશ જો આબાદ જો ગોઠ છુટો સોલંગી ખાં અસાંખે અબૂ બકર સોલંગી ઐ નાઝ નઝર સોલંગી જો મેસેજ પહોંચી ચુક્યો હૈ વડા વડા તાં ऐं गुलाब गुल मिठी थरपारकर खां ॿुधे पियो ऐं अव्हांजो ॻोठु आहे सजण सांगीअ जी वांड अव्हांजो तमामु घणियूं महिरबानी आहिनि जो तव्हां सजण सांगीअ जी वांड खे असांखे जॉइन कयो आहे तमामु घणियूं मोहबतूं ऐं अव्हांखे चवंदासीं भली कार जनाब जी जनाब ब्रेक गॾो गॾु ॿुधंदा हलंदासीं अव्हांजा मैसेजिस बि शामिल कंदा जनाब उस्ताद अलाडीन जूणे जे साहब जी सुरीली सदा हुआ उनजी गुंजे पई ऐं अलाडीन जूणे जे साहब जे ट्रैक खे ॿुधंदासीं ऐं अलाडीन जूणे जो वॉइस तव्हांखे यकीन वणंदो आहे तव्हांजी अक्सर फरमाइश ईंदी आहे त कीअं शीट में शामिलु कयो त पोइ अलाडीन जूणे जे साहब जी सदा ऑनियर कीन पेपर कुझु मैसेजिस आहिनि जेके शामिलु करे वठूं असांखे जॉइन कयो आहे जी जनाब लुटको मोरी खां मोहम्मद साले लगारी लाल बख्श लगारी बिलावल लगारी ऐं उसामा लगारी जो मैसेज पहुतो आहे तव्हांजो बि तमामु घणी महिरबानी